0: Center 95.5, North South 95.6, 95.6, East West 98.2.
1: You are listening your RM3 Manoranjan Radio.
2: ગુજરાતી ગીતોનો દૈનિક કાર્યક્રમ આવો આવો અમારી સાથે સાથે દરરોજ 10 થી 11.
3: Your song, your station, playing 24 hours a day, 7 days a week, on my favorite station,
1: RM3 Manoranjan Radio.
2: નમસ્કાર શ્રોતા, હું છમિત અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ આવો મારી સાથે. રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો તમે સૌ કઈ મજામાં હશો એવી જ આસાની સાથે ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડા હોય તે બધાના અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. રવિવારનો દિવસ છે એટલે રવિવારનો દિવસ આપણે કહીએ તો ભાઈ મજા માણવાનો દિવસ હોય છે. રવિવારના દિવસે ઘરના બધા સભ્યો સાથે હોય છે તો સાથે મળીને ભાઈ આનંદ કરીએ. તો શ્રોતાઓ કહેવાય છે ને ભાઈ ઈચ્છાઓ પૂરી ના થાય તો ક્રોધ વધે છે અને ઈચ્છાઓ પૂરી થઈ જાય તો ભાઈ લોભ વધે છે. એટલા માટે જીવનની દરેક પરિસ્થિતિમાં ધીરજ બનાવી રાખવું એક જ સર્વશ્રેષ્ઠ તત્વ છે. એની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમનું સુંદર મજાનું એક ગીત

સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર, અને આપણે કહીએ છીએ આપણા કાર્યક્રમનું નામ છે આવો અમારી સાથે, તમે પણ અમારી સાથે ગુજરાતી કાર્યક્રમમાં જોડાઈ જાઓ. અને ભાઈ ગુજરાતી કાર્યક્રમમાં તમારો અને અમારા સાથે મજ બની રહેશે અત્યારથી સુધી લઈને 11:15 સુધી. તો ગુજરાતી ગીતોની મજા માણતા

શું તો કહેવાય છે ને કે ભાઈ વિચારો ગમે તેટલા જાગૃત અને ઊંચા હોય પણ જ્યાં સુધી તેનો અમલ ના થાય ને ત્યાં સુધી તેની કોઈ કિંમત નથી હોતી. એટલે ગમે તેટલા આપણે વિચારો ઊંચા રાખીએ પણ જ્યાં સુધી તેનો અમલ ના થાય ને ત્યાં સુધી એની કોઈ પણ કિંમત નથી. એની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમને સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ ભાઈ ગુજરાતી કમ્પાઇલેશનમાંથી લેવામાં આવેલું.

ભાઈ આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર ને આપણે કહીએ ને કે ભાઈ બધું જ છીનવાઈ જાય તો ચિંતા કરવાની નહીં બુદ્ધિ અને અનુભવ કોઈની તાકાત નથી કે છીનવી શકે છે ખાલી આત્મવિશ્વાસ હોવો જોઈએ જિંદગી તો ભાઈ ગમે ત્યાંથી આપણે પણ કરી સ્ટાર્ટ કરી શકીએ છીએ એટલે કહેવાય છે ને લાઈફમાં બધું છીનવાઈ જાય તો ભાઈ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે બુદ્ધિ અને અનુભવ કોઈ આપણી પાસેથી છીનવી નથી શકતું ને તો ભાઈ એની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમનું સુંદર મજાનું આગલું ગીત લઈ લે ભાઈ કિંજલ દવેના અવાજમાં લેવામાં આવેલું અન્ય વે

94.6, 98.2 તમે સાંભળી રહ્યા છો RM3 રેડિયો. ગુજરાતી ગીતોની મજા મારતા આપણે પણ ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીએ અને સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ ફરીથી. ભાઈ સાહિલ ડી કિંજલ દવેના અવાજમાં લેવામાં આવેલું અન્યુ વે.

બસ ભાઈ, તમારી સાથે વાતો કરતા કરતા આપણે ભાઈ ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. તમે સૌ ગઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને મેં આશા રાખીએ કે આજે મેં જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. ને આ લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે ફરીથી હે કેમ છો લંડન માટે લેવામાં આવેલું કુલડૂટ, એની સાથે ભાઈ અમિતાને આપો અનુમતિ. નમસ્કાર સુધી.